નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રીડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં કે અહીંથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભરે જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 17મી જૂન અને સ્ટુડિયોની કેલેન્ડરમાં 10:01 થઈ ગઈ છે. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સમય કરતાં પણ કિંમતી છે તમારી લાગણીઓ, જે એને સમજે ને એના પર જ ખર્ચ કરજો. એટલે કહેવાય ને કે જ્યારે સમય કરતાં ટાઈમ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે વ્યક્તિની લાગણીઓ, જે એને સમજી જાય છે ને એના પર જ તમે ખર્ચ કરજો, જે નથી સમજતા એના પર ખર્ચ કરીને શું ફાયદો. તો એક સુંદર મજાનું એક ભક્તિમય ભજન લઈ લે હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું અન્યો વે.

સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 10:14 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ભાવિકા રબારીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયો નીકળ્યામાં 10:29 થઈ ગઈ છે ને આવું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે ને મોટી હસ્તી મળે એના કરતાં ભાઈ હસ્તી વ્યક્તિ સાથે સવાર મળે તો ભાઈ સમજવું કે દિવસ સુધરી જાય છે. કહેવાય ને મોટી વ્યક્તિ

હળવા કરતા જે વ્યક્તિ હંમેશા હસતો રહે છે ને, એ સવાર સવારમાં મળે છે તો વધારે સારું કહેવાય છે ને. અને આપણે મોટી વ્યક્તિને મળીએ અને સવારમાં એકાદ વ્યક્તિ ગુસ્સાવાળો મળી જાય, એના કરતાં વધારે સારું કહેવાય છે ને કે ભાઈ જે સવારમાં હસવાવાળો વ્યક્તિ મળે તો એની સાથે હસતા હસતા વાત કરીને આપણો આખો દિવસ પણ સારો જાય છે. તે સુંદર મજાનું ગીત લઈ લઈએ. આગલું ગીત જલપા દવેના અવાજમાં લેવામાં આવેલું, ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે કોઈએ કહ્યું છે ને કે ભાઈ જે લોકો ફૂલ વેચે છે ને તેના હાથમાં સુગંધ રહી જાય છે. એની સાથે સુંદર મજાના આગલું ગીત લઈ લે ઉમેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું સૈયમોરી એલ્બમમાંથી.

બસ ભાઈ એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે અને આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ભીખુભાઈ અવાજમાં લેવામાં આવેલું ઓ રંગ રશિયા એલ્બમનું ગીત છે. ફરીથી મળીશું બપોરના 2:30 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.